નમસ્કાર શ્રોતાઓ, હું ચમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ દુનિયાની બધી રમતો તમે રમી લેજો પણ ક્યારેય કોઈની લાગણીઓ સાથે ના રમતા. કારણ કે આપણે કહીએ છીએ ને આ એક પાપ છે જે ક્યારેય હું માફ નહીં કરું. એટલે કહેવાય છે ને કે ભાઈ તમે બધી રમતો તમે બીજા સાથે રમી લેજો પણ કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે ના રમતા. તો સુંદર મજાની ગુજરાતી ગીત લઈ લઈએ તમે.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ નિમિત્ત કોણ છે એનાથી કોઈ ફેર નથી પડતો, પણ નિર્ણય તો હંમેશા કુદરતનો જ હોય છે જે આ સ્વીકારી શકે ને એને દુનિયાની કોઈ પણ તાકાત દુઃખી નથી કરી શકતું. સુંદર મજાનું ગુજરાતી ગીત લઈ લઈએ તમારા માટે.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે